0: રેડિયો વેવિકા અચસ આકાશવાણી કારગિલના ઝરીનુત વક્સપોત તુસો તુજબી નફેત સંસુક કસતા હુકુમતીર ગલબી લોચુંગીસી લખચેપસ્પિં જોજિલા ટનલ બ્રેક થ્રી કા ગુંદિયા જોજિલા માલ્લા ખ્યોંખાન ગોઝુગી તકરીબ પોના જોમસે ફેસબા પ્રોગ્રામ ચિગન મઝત પ્રોચુખન પોઈન મોહમ્મદ અબ્દુલ્લા
1: સામીન લદાખ કરગિલી મીમાં સુની ઝગ્યાસ્તિત શખ્સિત સોંસેર ગ્યાપ ના સ્તોતિન યોતપી અહમ સકબસં ખખચન પ્રોજેક્ટ ઝોજિલા ટનલ મીરાબ્સ ખચિક ગાલેર ગ્યાપ ના જુનિલ ઝે રગુ સનસ્તોંગ નિસ્તા નિશુસ્તા ઝુગા ડી ઝોજિલે ટનલ પોલા બ્યોંગ જોંગ નિસ્કાના પુતેન ઝોજિલા ઝગામોના થતખેનો કરગિલી મીમાંસુન દ્રાસે મીમાંસુન બલ્કી પૂરા લદાખ મીમાંસુન લેગિના થતખાના ન્યંબો ડી ઝોજિલે ટનેલ પે બ્યોંગ જોંગ નિસ્કાના બુચ્ચાસી ખબર પો સરબનાંબો લેગિના થતખા છાસોંગ ડ્યુ નઝુમસે મરકઝી વઝીરે ટ્રાન્સપોર્ટ વ શહરા નીતિન ગડકરી જમ્મુ કાશ્મીર રિયલખાગી લેફ્ટેનન્ટ ગવર્નર ના વઝીર આલા ઉમર અબ્દુલ્લા દીર લદાખ મોસના ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર ડોક્ટર જાફર આખોન મેમ્બર પાર્લિમેન્ટ લદાખ હાજી હનીફા જાન લદાખી ચીફ સેક્રેટરી આશીષ કુંદ્રા ના ડિપ્ટી કમિશનર દ્રાસ ઇમ્તિયાઝ કાચુ પ્રોજેક્ટ ચોખન NHIDCL ખાખુરુન પ્રોજેક્ટ વિજયગી ખાખુરુન બિહારે ખાખુરુન યાંગ લદાખ ના જમ્મુ કાશ્મીરી ઓફિસર સુન દુન દયા લસ બિન ઉત્ખન મુલાઝિમુન યા મીડિયા પર્સન ઉન સક દુસે યોતબિન મકમ્યુની એતિવારી કલ્તેત ના દી અહમ પ્રોજેક્ટ ઝોજિલા ટનેલ જોનિસ કાના દી ટનેલ પુલા લંબો થુદેન લદાખી દુન જમ્મુ કાશ્મીરી મીમાંસુન યા લેગિના થતકા છાસુન દી ટનેલ ઇસ્ટ્રોલિકા લ્ઝા ચુંગિસ પો મોસમી હાલાત ગચુક ચિલ્લુસ ના દિયા આમદ રફ યા ગાડીની દુલબંગ સિફિયા લેગિના રગ્યાલા દુના ફેસલા નિંચે છચાઈન એનડીએ ગવર્મેન્ટ તેના ફેસલા રગ્યાલખાગી વઝીર આઝમ નરેન્દ્ર મોદી ડ્યુ સક બસાં છો એચિવમેન્ટ ચિક સક બસાં છો ખાખચન પ્રોજેક્ટ ચિક ખ્વે હુકુમતી તુસ્પ્યાનો ઉલદાની લોસ ચુન ફેલ્લા ડુલે ન્યોત પીડી પ્રોજેક્ટ પો ડી નીલમ પો લદાખી મેમાં સુનિફિયા દિરિંગ ગાર્યા છા થોંસેન સડક ટ્રાન્સપોર્ટ દુના શહરા એ વઝીર નીતિન ગડકરીસ ડી ટનેલ પે બ્યોંગ પો જોંગ નિસ્કાના બુચ્ચાસ પે વક્સલા પઠાની સ્ટ્રોલિકા દી લસ પુલા ગુસુપાસ તકરીબ પો મીનામારક મોસી નતી શરસા મોસી ટનેલી પોટલ પેકા તકરીબ પો મુનાકિદ સો ઝોજલે ટનેલ મુલગુઈ દિફાય એતિવારી કાં લેગીના ખખચન સડક છે નિયન મઝત ઈ તકરીબ વક્સલા ચોસપી પ્રોગ્રામી ફુદ્રિક પ્રોગ્રામી વક્સલા લદાખ લેફ્ટેનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાસ વર્ચ્યુઅલ ઝોસ્તે કા ખુરી ખિતાબ ગુંચુક્સ યાંગ દે વક્સલા વઝીર આલા જમ્મુ કાશ્મીર ઉમર અબ્દુલ્લા લેફ્ટેનન્ટ ગવર્નર જમ્મુ કાશ્મીર સડક ટ્રાન્સપોર્ટ દુને શહરાએ મરકઝી વઝીર નીતિન ગડકરીસ ખિતાબ બેન્ચિક યુસુક શિકમોલ્સ યન મઝાદ ટી પ્રોગ્રામ ઇસકોલ્લા
2: આજ કા દિન ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇતિહાસ કા સુનહરા દિન હૈ ક્યુંકિ યે ટનેલ જો હૈ 14 કિલોમીટર લંબી હૈ સ્ટેટ ઓફ આર્ટ હૈ યે 14 કિલોમીટર હમ લોગ એશિયા કા સબસે લોંગેસ્ટ ટનેલ કહે રહે થે પર વર્લ્ડ કે ઇતિહાસ મે ભી યે નંબર 1 પર જાયેગા યે જાન ગઈ મુજે બહોત ખુશી હૈ કે યે લદ્દાખ લે ઓર જમ્મુ કશ્મીર કે લિયે એક લાઇફ લાઇન હૈ ઓર નિશ્ચિત રૂપ સે મે લદ્દાખ લે કી જનતા કા और जम्मू कश्मीर की जनता का हृदय से बहुत बहुत अभिनंदन करता हूँ और उनको शुभकामनाएं देता हूँ। यहाँ की ऊंचाई लगभग 3000 मीटर है और कहीं जब काम हो रहा था तो -4 डिग्री उससे भी कम स्थितियों में यहाँ हमारे वर्कर्स ने हमारे इंजीनियर्स ने हमारे अधिकारियों ने हमारे कॉन्ट्रेक्टर्स इन सब ने बहुत